0: She did her thing on this one. I have to say, I love her and Layla equally as much. That's I'm Coming Back by Vesta. This next one is a remake of a Main Ingredient song. Here's Make It With You.
1: From London to New York. To New York. To New York. To New York. From Tokyo to Brazil. Sonic Stream Radio. Radio. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net. .net.